બોરખેડા પિત્રામલ સે વિનોદ મુણત નેહા જૈન દીપક મયંક ચેતન દિશા કુશ ઓર ઉનકે સાથી ચંડીગઢ સે સતીશ અનેજા ઓર વિમલા અનેજા સંજય સાહુ સોજાતા શશાંક ઓર સીમા સાહુ પોટિયા કલા દુર્ગ સે આઈએ સુનતે હૈ લતાજી કી આવાઝ ફિલ્મ અન્નદાતા

કિસાનવાણી કાર્યક્રમ લઈને હાજી છે આપકી બેન પ્રણીતા, તો સ્વીકાર કરો મારી રામ રામ. ભાઈ બહેનો હોણી, હમારો દેશ અપની સંસ્કૃતિ કભી ભી નહીં ભૂલી સકતો હૈ, ચાહે હમ કિતના ભી મોડર્ન ક્યો નહીં હોઈ જાવા. હમારા દેશ કી ખાદ્ય પરંપરા હોય, પહેનાવો હોય, બોલી હોય યા ફિર ચિકિત્સા, સભઈમાં હમ શુરુસી પારંગત ભી થા ન આજ ભી છે. આજ ભી હમારા ઘરમાં છોટી મોટી બીમારી કો ઇલાજ તો દાદી નાની કા દેશી નુસ્ખા જ કા માધ્યમ સે હોઈ જાય. હમારા દેશમાં ભી ઇન ઘરેલુ ઔષધિ નખ ઉગાણ અરુ સ્વદેશી ઔષધિ બનાને વાલી કંપની ન ખરીદન કા લેણ હંમેશા તૈયાર રહેજ. અસી જ એક ઔષધિ છે કાલમેઘ, યા કડવો ચિરાયતો, યા કિરાયતા, યા ફિર કડવા હરા ચિરાયતા. એકી ખેતી ગરમ આદ્ર જલવાયુ અરુ અચ્છી જલ નિકાસ વાલી દોમટ મિટ્ટીમાં આસાની સે કી જઈ શકજ. એક જૂન જુલાઈમાં બોયો જાય જ ને 90 થી 120 દિન કા બાદ ફૂલ આણે પર કટાઈ કી જાય જ. ઈ ખરીફ મોસમ કી ફસલ છે જો કમ લાગતમાં અચ્છો મુનાફો દેજ. એની ફસલમાં મુખ્ય રૂપથી જૈવિક ખાદ લગજ ને ઈ ઔષધીય ત્વચા સંબંધી રોગ, લીવર કી બીમારી ને અન્ય બીમારી નમાં ઉપયોગમાં લઈ જઈ શકજ. બસ દો બાત ન કો ધ્યાન રખો કે એક તો કોઈ ભી ઔષધિ કો ઉપયોગ ઓકા અચ્છા જાનકાર સે પૂછી કે ન કરો, ન દૂસરો કે એની ફસલ કા બીજ નખ રેત યા મિટ્ટીમાં મિલાઈ કે ન બો, તાકિ બીજ જ્યાદા ગહેરાઈમાં નહીં જાવ. યા ફિર નર્સરી તૈયાર કરી કે 40 થી 45 દિન કા બાદ પૌધા કી રૂપાઈ કરો. ભાઈ બહેનો હોણી, એ ઔષધિ ફસલ કમ દેખભાલમાં કમ લાગતમાં અચ્છી ઉપજ ભી દેજ ને અચ્છો મુનાફો ભી દેજ, ક્યોંકિ એકી માંગ ભી અધિક છે ને દામ ભી અધિક. તો કાલમેઘ લગાવ ને અચ્છો લાભ પાઓ. ના ભાઈ બહેનોની, આપ કાર્યક્રમ કા આગળ બઢાવા ના આપસે પૂછી લેવા આજ કો પ્રશ્ન. તો અમારો આજ કો પ્રશ્ન છે, સબ્જી નકા ઉત્પાદનમાં સૂખા તનાવ કો કઈ અર્થ છે? પ્રશ્ન એક બાર અરુ સુણી લ્યો કે સબ્જી નકા ઉત્પાદનમાં સૂખા તનાવ કો કઈ અર્થ છે? નયના પ્રશ્ન કો ઉત્તર હંમેશા કી તરહ હમ આપખ દેવાંગા કાર્યક્રમ કા આખીરમાં. ન આવ અબ હમ સુણી લેવા એક નિમાડી લોકગીત જેખ ગાયજ રાધેશ્યામ ચોરે ન સાથી નના.

0: ભાઈ બહેન હોની ઈ નિમાળી લોકગીત ગાયો થો ધર્મેન્દ્ર સરમંડલ ન સાથી નન ન આવ અબ હમ જાણી લેવા આજ કા કૃષિ સમાચાર ન મોસમ કો હાલ સબસે પહેલા સમાચાર કૃષિ વિશેષજ્ઞ બતાવશ કી આમ માં લગ્ન વાલી બીમારી જો કી 24 થી 32 ડિગ્રી સેન્ટીગ્રેડ કા તાપમાન માં બારિશ આતા જાતા સમય માં જ્યાદા લગજ ન ઇના સમય માં લગ્ન કી સંભાવના ભી રહેજ ઉછે મેંગો બ્લાસ્ટર બ્લાઇટ ઈ રોગ નહીં કોપલ ન પર અધિક લગજ નહીં કોપલ ન પર યા ફિર પત્તી ન પર કાલા ધબ્બા પડી જાય જો પત્તી ન કા જલ ન જસા દિખજ ઈ ફલ ન પર ભી કાલા ધબ્બા બનાઈ દેજ જહાં સે ફલ ફટી જાય એકા નિયંત્રણ કા લેણ રોગગ્રસ્ત ટહની નખ ન પત્તી નખ તુરંત હટાઈ દો ન એકા સાથ સાથ 3:3:50 કા અનુપાત માં બોર્ડો મિક્સર યા ફિર 22:0% કો છિડકાવ કરનું ચાહીજે ન ભાઈ બહેન હોની અબ જાણી લેવા મોસમ કો હાલ આજ સૂર્યોદય હ્યો પ્રાતઃ 5:39 પર ન સૂર્યાસ્ત હ્યો શ્યામ 7:05 પર આજ દિન કો અધિકતમ તાપમાન રહ્યો 38 ડિગ્રી સેલ્સિયસ ન રાત કો ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેણ કી સંભાવના છે ન ભાઈ બહેન હોની અબ હમ સુની લેવા એકો નિમાળી લોકગીત જે ખ ગાયો જ રામલાલ કોહરે ન સાથી નન
1: બ્રજ બાનપુર